0: સાયબર સુરક્ષા તથા સૂચના પ્રવિધિમાં રૂચિ રાખને વિદ્યાર્થી યુવા તથા પ્રવિધિ પ્રેમીલાઈ લક્ષિત કરી ભૂટોલમાં રાષ્ટ્રીય સ્તરકો નેપાલ સાયબર શિલ્ડ 2026 પ્રતિયોગિતા તૈયારી શરૂ ભાગ છ નેપાલમાં સાયબર સુરક્ષા પ્રતિ યુવાકો રૂચિ સીપલાઈ પ્રોત્સાહન કરને ઉદ્દેશ્યલે રોટેક ક્લબ ઓફ લુમિની સ્ટાર્સલે કેપ્ચર ધ ફ્લેગ થીમમાં પ્રતિયોગિતા આયોજન કરેક હો સાયબર સુરક્ષા સંબંધી વ્યવહારિક જ્ઞાન સમસ્યા સમાધાન કરને ક્ષમતા તથા પ્રાવિધિક દક્ષતા પરીક્ષણ કરીને પ્રતિયોગિતાનો પહેલો ચરણ છનોટ અસોજ 17 ગતે ઓનલાઈન માધ્યમબાટ હુને કાર્યક્રમ સંયોજક સંદેશ આચાર્યલે પત્રકાર સંમેલનમાં જાણકારી દીનુભયો છનોટ ચરણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરને 10 ટોલીબીચ આગામી કાર્તિકમાં ફાઇનલ પ્રતિસ્પર્ધા હુને આચાર્યલે બતાવ્યો પ્રતિયોગિતાકો વિજેતાલે 1,00,000 દોસરોલે 75,000 તેસરોલે 50,000 ર સ્પેશિયલ કેટેગરી અવાર્ડ વિજેતાલે 25,000 રૂપિયા નગદ પુરસ્કાર પ્રાપ્ત કરનેછન્ રૂપંદેહીકો તિલોત્તમા છ કુંદેલાપુરી સ્થિત ઉમા આધારભૂત વિદ્યાલયકો ખેલ મેદાનમાં આજેદેખી યસ ક્ષેત્રકો પ્રતિષ્ઠિત 38 ધરના રનિંગશીલ નકઆઉટ ફૂટબલ પ્રતિયોગિતા શરૂ ભાગ છ જનપ્રતિનિધિ સમાજસેવી ખેલપ્રેમી લગાયતક ઉપસ્થિતિમાં ભાગ પ્રતિયોગિતા તિલોત્તમા નગરપાલિકા વડા નંબર 6 કા વડા અધ્યક્ષ ગણેશ પાઠકલે ઉદઘાટન કરનુભયો ધરના સ્પોર્ટ્સ ક્લબકો આયોજનામાં સંચાલન ભાગ યુ પ્રતિયોગિતા નિરંતર સંચાલન હુદે આયા યસ ક્ષેત્રકો ચર્ચિત પ્રતિયોગિતા મધ્ય એક હો પ્રતિયોગિતામાં વિભિન્ન જિલ્લા તથા ક્ષેત્રકા ગરી જમ્મા 12 ઉત્કૃષ્ટ ફૂટબલ ટીમહરૂ ઉપાધિકા લાગી પ્રતિસ્પર્ધામાં છન્ પ્રતિયોગિતાકો વિજેતા ટોલીલે નગદ રૂ 4,00,000 ઉપવિજેતા ટોલીલે નગદ 2,00,000 સહિત ટ્રફી પાઉનેછન્ તેસ્તે પ્રતિયોગિતામાં વિધાગત રૂપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરને ખેલાડી સર્વાધિક ગોલકર્તા ઉત્કૃષ્ટ ગોલરક્ષક ર ઉદીયમાન ખેલાડીને પણ આકર્ષક પુરસ્કારકો વ્યવસ્થા કરીએકો આયોજક ક્લબકા અધ્યક્ષ ધનેન્દ્ર પૌડેલે જાણકારી દીનુભયો
1: જે કપિલ વસ્તુ નવલ પરાજ લગાયત ઉપંદી ભરીકા ટીમહરૂ હામી સમાવેશ પ્રથમ હાસિલ કરને ટીમને રૂ 4,00,000 રૂપિયા પ્રાપ્ત દ્વિતીય હોને ટીમને 2,00,000 રૂપિયા પ્રાપ્ત કરેગરી વિભિન્ન વિધાગત પુરસ્કારો હમી સમાપનકો દિન વિધાગત પુરસ્કાર પ્રદાન કરીને જેસો 5 વિધામાં 10,000 દરલે હમી પ્રદાન કરે દૈનિક મ્યાન અફ ધ મેચ દિલ્હીને હોને ચેમ્પિયનલાઈ હમી 5,000 દરલે પ્રદાન કરે
0: આજકો ઉદઘાટન ખેલમાં ચરંગી યુવા ક્લબ ર લિસ્નો ક્લબ બીચ ભાગ પ્રતિસ્પર્ધામાં ચરંગી યુવા ક્લબ વિજયી ભાગ ઉમા આધારભૂત વિદ્યાલયકો ખેલ મેદાનમાં ઉદઘાટન ખેલમાં ચરંગી યુવા ક્લબલે લિસ્નો યુવા ક્લબલાઈ 3-2 ગોલ અંતરલે પરાજિત કરેક હો ચરંગીકો જીતમાં ખેલકો પહેલો હાફકો 15 મિનિટમાં અવિનાશ સ્યાંત્યાનલે તથા દોસરો હાફકો અંતિમ સમયમાં સુદીપ શ્રીષ્ઠલે 1 મિનિટકો અંતરાલમાં લગાતાર 2 ગોલ કર્યો હતો લિસ્નો યુવા ક્લબકા તરફબાટ પહેલો હાફકો 36 મિનિટમાં રોશન પારીલે ર દોસરો હાફકો ઇન્જરી સમયમાં સુશીલ રાયલે ગોલ કર્યો હતો ખેલમાં ચરંગી યુવા ક્લબકા સુદીપ શ્રીષ્ઠ મ્યાન અફ ધ મેચ ઘોષિત હુનુભયો અસોજ 15 ગતે બિહિબાર ગોર્ખા બોયઝ ફૂટબલ ર દેવદા બોયઝ દેવદા બીચ ખેલ હુને આયોજક ક્લબકા મોહનસિંહ રાણાલે જાણકારી દીનુભયો પ્રતિયોગિતાકો ફાઇનલ ખેલ અસોજ 35 ગતે હુનેછ ર જાપાનમાં ચાલીરહેક વિશ્વ એશિયાલી ખેલકુદ અંતર્ગત એથ્લેટિક્સકો પુરૂષ તરફકો 5,000 મીટર દોડમાં નેપાલી ધાવક મુકેશ બહાદુર પાલલે રાષ્ટ્રીય કીર્તિમાન બનાવનુ ભાગ છ પાલલે 5,000 મીટરકો દૂરી 14:03.61 સેકન્ડમાં પૂરા કરી યસ અઘિ રાજેન્દ્ર ભંડારીકો નામમાં રહેકો કીર્તિમાન તોડેકો રાષ્ટ્રીય ખેલકુદ પરિષદલે જણાવેકો છ ભંડારીલે સન 2004કો એથેન્સ ઓલમ્પિકમાં 14:04.89 સેકન્ડકો રાષ્ટ્રીય કીર્તિમાન કાયમ કર્યો હતો જાપાનમાં ચાલીરહેક એશિયાલી ખેલકુદ પ્રતિયોગિતામાં સહભાગી 18 ધાવક મધ્ય પાલલે 9 સ્થાન હાંસલ કર્યો હો યહી ખબર સંગે અને હાલ ખબરકો અંતમાં છ હાલ ખબર સક્યા અઘિ મુખ્ય ખબર શીર્ષક ઇન્જિનિયરિંગ પૃષ્ઠભૂમિકા સાંસદહરૂસંગ પ્રધાનમંત્રીકો છલફલ રાસાયણિક મલ કારખાનાકા લાગિ ચાંડે પ્રસ્તાવ આહ્વાનકો તૈયારી ભઈરહેકો જાણકારી કાંગ્રેસ મહાધિવેશનમાં પ્રતિનિધિકો શુલ્ક 3,500 તોક્યો મહાધિવેશન ઉદઘાટન સ્થળ બાહ્યકા સ્થાનમાં પ્રચાર પ્રસાર સામગ્રી ન રાખીને સ્થાનીય તહ ચુનાવ કેન્દ્રિત અભિયાનમાં જોડદ રાસપા અસોજ 20 ગતેદેખી સાંસદ ર કેન્દ્રીય સદસ્ય પ્રત્યેક પાલિકા પુગ્ને भोटेको सीमादीबाट 430 मेगावाट विद्युत अवरूद्ध भएपछि विद्युत प्राधिकरण वैकल्पिक व्यवस्थापनको तयारीमा। चियामा कृत्रिम रंग मिसावट नगर्न उद्योगी तथा विक्रेतालाई खाद्य विभागको चेतावनी। उपभोक्ताको स्वास्थ्यमाथि खेलवाड़ गर्नेलाई कार्यवाही हुने स्पष्टोक्ति। यो वर्षको दशैंमा राष्ट्र बैंक र बैंकहरूबाट नयाँ नोट साट्न पाइने। 5 वर्षमा गुल्मीको रिडी खरजाङ बलकोट सड़क खण्ड निर्माणको 86% काम पूरा। तिलोत्तमा 11 को सुखोरादेखि महेन्द्र राजमार्गसम्मको सड़क जीर्ण। मर्मत सम्भार गर्न स्थानीयको माग। आमा समूहको सक्रियतामा झाड़ी व्यवस्थापन। गुटलमा साइबर सुरक्षा प्रतियोगिता हुँदै विजेतालाई 1,00,000 पुरस्कार। 38 औं झरना रनिङशील नकआउट फुटबल प्रतियोगिता आजदेखि शुरू। देवदह तरंगी युवा क्लब आजको उद्घाटन खेलमा विजयी। र विश्व एसियाली खेलकुदमा नेपाली धावक पालको राष्ट्रिय कीर्तिमान। साँझ 7 बजेको हालखबर सकियो। शान्ति समृद्धि र रूपान्तरणका लागि सुन्ने रहनुहोला रेडियो लुम्बिनी। नमस्कार।